0: એટલો યુવાવાણી કર્યો એ તુમકા માયા મગજો યોગકાર ભેટેતા હા આરજે પ્રકાશ 5:31 જતાત એટલો આજા યુવાવાણી કર્યો એન એક પાક દેતા સ્વતંત્રતા વિશે માજે વિચાર હ્યા વિષયાચેર માનસી વાળવે હાડીન કેલ્લે ઉલોવપ.
1: નમસ્કાર આની યોગકાર આયકુ બેનો, લહાન અસલી તેનાચ્યાન કમીત કમી ઉણાત ઉણ્યા એક પાવટી તરી આમી ખંયચ્યા ના ખંયચ્યા અભયારણ્યાન જાવ પ્રાણી સંગ્રહાલયાન ગેલાચ આસતલી. થંય આમકા એક બારીક ગજાલ પળોવંક મેળટા જર આમી બારીક નિરીક્ષણ કેલે જાલ્યાર, આની તી મ્હણ્યાર માહિતી સાંગપી ગાઈડ. સાંગા તી જર આમી ઘેત જાલ્યાર તો માહિતી દીતના એકા જનાવરા બદ્દલ. દેખીક આમી ઘેવ્યા એક વાઘ. હો વાઘ ફાટલી 5 વર્ષા આમચા સંગ્રહાલયાંત આસા આની આમી તાચી કુયદાદ ઘેતાત અશે સાંગલેલ્યા વાઘાચી વાગણૂક. આની હો વાઘ આમી એક 8-10 દીસ પહેલી હાલીચ હાડલા અમક્યા અમક્યા જંગલાતલ્યાન અશે સાંગલેલો વાઘ. હ્યા દોનુય વાઘાંચ્યા વાગણુકેન તુમકા ફરક જાણવતલો. જો મેરેન તુમી ચડ કાય ત્રાસ દિવપી કરચે નાત તો મેરેન 5 વર્ષા પહેલી હાડિલ્લો વાઘ પિંજલ્યાંત વોગ્ગી થણ બસુન રાવતલો, જાવ આપલે આપલે કામ કરતલો. પણ 8-10 દીસ પહેલી હાડિલ્લો વાઘ માં તુમકા પળોન એગ્રેસિવ જાતલો, આકાંત કરતલો. હાચે કારણ અશે 5 વર્ષા પહેલી હાડિલ્લ્યા વાઘાક પિંજર્યાંત રાવપાચી સવય જાલ્લી આસતા. પણ યા નવ્યા વાઘાક માત યા પિંજરાતલ્યા પારતંત્ર્યાચી સવય નાસતા. તાકા જાય આસતા સ્વાતંત્ર્ય. આની હી સૌથી કાય આમચા ભારતીયાંચી કાય વર્ષા પહેલી જાલ્લી. આમચા ભારતાર રાજ્ય કરતલ્યાંની ભારતીયાંક તાંચ્યા સ્વાતંત્ર્યાક, તાંચ્યા અધિકારાંક આની તાંચ્યા ઉમાળ્યાંક બંધખણીન ઘાતલે, જે ભારતીયાંક સહન જાલે ના. આની યા ગુલામીચી ખરી સુરવાત જાલ્લી 1757. વેપાર કરપાક મૂળ આયિલ્લે બ્રિટિશ આમચેર રાજ્ય કરૂંક લાગલે, આમચે અધિકાર જણું કિતે બંધખણીન ઘાલે. ભારતીય મનીસ ચલતાલો, સ્વતા વિચાર કરતાલો, પણ વાગતાલો માત બ્રિટિશાંચ્યા તકલે પ્રમાણ, કારણ સ્વતાચે વિચાર માંડપાચો અધિકારૂચ ભારતીયાંક નાસલો. બ્રિટિશ ભારતાંત આયિલ્લ્યાક જાય તશે વાવુરપાક લાગિલ્લે. ભારતાંત વેપારાક આયિલ્લે હે લોક ભારતાચ્યાચ ગજાલીંચો વેપાર કરૂંક લાગલે. ભારતાંતલે રૉ મટેરિયલ ઇંગ્લંડાક વરપ, ત્યાં એક્સપોર્ટાચે, તે રૉ મટેરિયલ ભાયર વરપાચે પૈશે કમી પ્રમાણાન દિવપ. પણ થૈસલ્યાન તૈયાર કરૂન હાડિલ્લો ફાઇનલ પ્રોડક્ટ નિમાણે ઉત્પાદન માત ભારતાન ખૂબ મારક પૈશાન વિકપ, શેતકર્યાંક કર્જ દિવપ. આની કર્જ ફારીક કરૂંક અશક્ય જાવંક લાગલ્યા ઉપરાંત શેતકર્યાંચો જમીનીચ આપલે તાબ્યાન ઘેવપ. શેતકર્યાંક સક્તિન ઇન્ડિગો નીળ તૈયાર કરપી ઝાડાંચે લાગવણ કરપાક સાંગપ. હાણે લુકસાન અશે જાતાલે. ઇન્ડિગોચી ઝાડા જેના જાતાત તેના માતયેતલી સગળી સત્વા શોષૂન ઘેતાત. દેખીક ઇન્ડિગો ઝાડ જાલ્યા ઉપરાંત આની કસલેચ ઝાડ ત્યાં જાગ્યાર જાયના, આની જાલ્યાર સુદ્ધા બરે ભરભરૂન યેના. હાકા લાગૂન જાતાલે અશે સક્તીન ઘેતિલ્લે પીક ઇંગ્લંડાની બ્રિટિશાંક ધાડલે કી પીક ઘેતિલ્લી જમીન નાપીક જાતાલી, પડીક જાતાલી. બ્રિટિશ વેપાર કરૂંક આયિલ્લે તેમના ઘડીએ ભારતાચે કલ્યાણ જાયત, ફુડાર બળો ઘડત, ભારત ફુડે વચત અશે કોણાક દિસલા જાવે. પૂણ તે કાંયચ જાલે ના. વેપાર ઉલ્લો થંયચ, વેપારાચે રૂપાંતર જાલે લૂટમારીંત. કસલી લૂટ કેલી કાય? ઇષ્ટાનુ મસાલે, ઘોડે, જનાવરા, નીળ, આમચી સગળી સત્વા યા ગજાલીંચે તેંચ્યાની લૂટમાર કરપાક સુરવાત કેલી. ભારતાચે જમીનીતલ્યા ભાંગરાચેર નાંગર ઘાલો. હા માન્ય, બ્રિટિશાંની કાંય બર્યો ગજાલી કેલ્યો, કાંય બરે કાયદે હળલે. પૂણ ઇષ્ટાનુ પારતંત્ર્ય તે પારતંત્ર્યચ. પૂણ ઇતલે સગળે જાવન સુદ્ધા ભારતીય 5 વર્ષા પિંજર્યાન રાવિલ્લ્યા હવે સુરવાતીક સાંગલેલ્યા કાણયેતલ્યા વાઘા સરકે